0: નોખરાઓના નાપકપા ધામસા અરુ નોખરાઓની નોકની ગામસાંગો ના ચોલગુગા ગતા ગાદોએ નાપકપા ધામસા નોકોના ગાદો બા અરુ ઓંગોનો બા યા બ્યાપરાંખો ગાથમ ચકે રીના નાંગાની ગમન યા બ્યાપરાંખો ગાથમરા અને બા મંગા થિંગચાંગરાઓની દોગાછોલ ગતા નાપારીન નોખરાઓ મના નોખરાની આફા બાલ્લમોની ઓનબાતા અરુ ગામસાંગ ગતા દોંજા યા બ્યાપોની છા ચોલમોંગ ગતા નોકની ગામસાંગ મનછાઓના ગાદોઆ આથકરાંગ યા નોખરાઓન મી મીસીરાંખો ગાનાકા અરુ મી ગતાલ મનારાંખો ચોએ સુરોંગા પાસાકોબા માંડે જન્મારાંગના મી સોંગના નાંગો દે યા બ્યાપકોન સોંગના છાના આરો રત્નારાંગ જખાલોંગા આફાલોની નોખરાઓના આરો નોખરાઓની નોકની ગાનસાંગોના નાપના દોનગબા દોગાછોલ રાંખોન છોલમોંગ ને મંગા નોખરાઓની છોલમોંગ ગતા નોકનંગોના બા ગાનસાંગોના નાપછેંગો ચાકાસીચી દોંગબા બ્યાપકો સોંગના રત્ના જખાલા યા બ્યાપકોન સોંગના રત્ના જખાલાની ગમન સોંગરામા નેબા મંગા નોકની ચાકાસીચી દોંગબા ફકમાખો વાસે બા સાદાપસુએ વાતામ દલે જોલગમુખો દેલતકા યા બ્યાપો નોકની નોકમે છકરાં આરો ફા ગાચી દાકપારાંગ દોંગરોંગા સોંગમન મી બીજા કાંખો બા યાનો દોંડોંગા ઉનીગમન યા બ્યાપકો દોંગરામા અને મંગસ્કા છોલમોંગોની થોંગ થોંગ દોંગપા બલબાંગ બ્લોંગે નીના નીથોગપા આરો દંગથાંગ મંચાગપા ઓંગા માઇના યા બલબાંગો જાજોંગ આખી પુ માથુ આરો ગપન બીમારાંખો ખોંગે ખતે દોના નીરાંખો બા નકનામના યા ખ્રોંખોન બલબાંગ અને મંગા યાનો ગપો ગપો તકે માંડે જાકફા છી થોકપા મી ગંદે બા ફુરા છી થોકે દોંગપારાંખોન વાંથી ને મંગા નોકની ખ્રોંરાંગની ગીસેપો માલજુરી ખ્રોંવારા મોંસોંગ બાતકપા આરો ગમછાત બાતકપા ખ્રોંઓઆ યા માલજુરી ખ્રોંગ નોકમાની નોકોસાન દોંગાયા જે ઓના નિરાંખો મતેના મંગે ઓનગેનચમ વારાંખો માલજુરી ખ્રોંઓસા ખાછાપે આરો ઉનોસ જાખામે ઓનથિંગ છિંછિંગા નિરાંખો તકા વાનગાલાની સોમોયોબા યા બ્યાપોસા મિનિમા ખરી રકુમે બક્સા છાછા છોદમકે આબાની માનગતલ વસ્તુરાંખો છિંછેંગે છુ જકરાખો રૂગાલે ખુમાન છીએ વાલદુ ખા નિરાંખો તકા યા ખ્રોંઓ બોલી ઓનગમન માછુ વાક આરો દોબોકરાંની જાથિંગરાંખો આરો બાલગચાક મારાખા સ્કોરાંખો ખાછાપે દોનારાંખો બા નકના માના યારણ ગમનસા માલજુરી ખ્રોંરા મોંસો બાતકબા ખ્રોંગ ઓંઆ નોક ચાંગીઓ વાલ્સ કી ચકના આરો અંદાલાઓ ચાસીંગના ચુદાપ કતા દોઆ યા ચુદાપની સંબાઓ મીફ્રિંગ આરો મિયાથામ રંગો ચારોઆ ઉનીગમન યા બ્યાપકોન ચારામા અને મંગા ચારામા ચુદાપની ખોસાકો અંગાલ બા ઓંગારી રકા દોઆ વાલગોરી નંગે વાસાઇ દોંગછીના યા ઓંગારે ખોસાકો છુસોંગાની દખા ખોક આમ ખોક્સી મોરા રુઆન આરો ગપન બોસ્તુરંગો ગાતે દોનોઆ દોંગરામા ફકમા ઓ દોગાછોલ ગેસા દોઆ અરો દયા દોગાની જોલ જોલન આવાસી બક્સા અપસાન છુએ માસાંગ ધક્કી રકા દોઆ યા માસાંગ ધક્કી રકબા હોન અલેંગ બા શ્રેક ને મંગા યા બ્યાપોન લાવ બા લાવ ફાછા રંગો છી રંગો કપ્પાતે દોનોઆ અરો મેદિક સમદ રંગો બા યા બ્યાપોન શુગાલ રોઆ ઉના અગ્રેબા પેન બીથન અરો મેચુ સમજા રંગો બા યાનોન થારી ચક્રોઆ યા અલેંગ હોન પાસા કોબા દે દોંગરામા અલેંગ ને બા જખલા આ ચિક્રાંગ ચખલ સ્ફા જાબોલ મેસુ બીગલ આરો એછામ રંગો રામરામ બીરામ જે બાસી ગોબરાંગે ગલરોંજા જાબોલ રંગો દામસા બ્યાપો છમોંગ ઇસા ગલરોંગા જાબોલ રંકો છમોંગ છકના તમદુલે થારી ગમન જાબોલ છમોંગ છકરામ ખોન ખાલબોંગ ને મંગા નોકની જકરા ફકમા સમો બલબાંગ આરો માલજુરી ખ્રોંગની સંબાજોલો તંગથાંગ માનસા ખ્રોંગ દોછા દોઆ યા ખ્રોંગો આખેંગ નોકમારાંગ ખ્રામ ખો સીખે દોનોઆ ફાંગનાન યા ખ્રોંગો સા ખ્રામ સીખે દોનોઆની ગમન યા ખ્રોંગ ખો ખ્રામ ખમ્મા ખ્રોંગ ને મંગા છારામા છુદાપની સંબાઓ ખ્રોંગ દોછા દોંથાયા છુ છેકમતંગ સોમોયો યા ખ્રોંગો સા દખાખો ખાચાપે છુ છેકાની ગમન યા ખ્રોંગ ખોવારા છુસમરા ખ્રોંગ નેબા મંગા પારિયાબા જોલ રંગો યા ખ્રોંગ ખોન થુરીમા નેબા મંગસ્કા નોકની જકરાની બેરા બા ફકમાખો ખેચી વત્તે તેલતકા આરો ઉવા જોલ ગમકોસા નોકરામા ને મંગા યા નોકરામાઓ સા નોકની છરાંગ દે રંગ દોંગરોંગા આરો વાલોબા છરા દેફાન થેરાંગ યાનો થુસીરોંગા નોકની બોનખામ ગબા ખીતકો દામદલ વાતે દેલતકા યા દામદલખો રોકો માનતે બીમા રંગો દકે ની થોએ વાતા આરો બોલખો ખોંગે સોલે રેપે દોના યા કોસા ફકમાસામ બા દામદલ ને મંગા મંદિર અના ખરાગબા સોકબા નાગબા મંદિરાંખો યા ફકમાસામ જોલો આસોંગાત્રોંગા રામરામ બીરામ મંદિરાંખો મામું સલોબા યા ફકમાસામ જોલો આસોંગાત્રોંજા નોકમાની લામખોબા યા ફકમાસામોન સેપે દોનાઓ હો નકનામગેન ફકમા દામદલની જોલ જોલ ચક્રાઓ બા ચકાસીઓ દોકાછોલ દોને તેલથકમન કુચુરી બા દ્રંગ દોઆ યા કુચુરી બા દ્રંગ ખોન દુન ને મંગા યા દુન નાન નોકની મા આફાની ચુસી ચક્રામ બ્યાપોંગા નોકની ગમછાતકબા માલ માથા જે ખાઈ રંગ રપોક સિંકી રપુગી થંખા કચ્છા માચુ અંબીની ગનખાપ છનખાપકબા બારા ગમછારંગ આરો ગપન વસ્તુરાંખો યા કુચુરીઓ છપે દોન રોંગા સોંગમન છાગમન છુરાંખો બા યા કુચુરીઓ છપે દોન રોંગા યા કુચુરી ના દંગથાંગ માછા દોગવા થારીએ થાલા થેકે દોન રોંગા આરો ગપન મંદિરાંગ યાની નંગ આચી રામરામ નાપના માનજા મા ફાની ગે તાનીકો માનજા સ્ખાલ નોકની દેરાંગ બા રામરામ યા કુચુરીચી નાપના માનજા યા ના અચકરાની રકબે ગપા નિયમ રોંગની મંગસાંગા નોકની ચકાસી બા ચકરાચી ખ્રેત છી દેલથકમન બેરાની જોલ જોલ નોકની બોનખા માછી બારા ફકમા દામદલની ગીસેપ ક્રકતા છોલગુગા વાતા દોંગા આરો કિદક મકો આદિતા અપાલે વારોંગ રાંગચી નામે અંજલ જિલ્લા આરો બોનછોત કપાખો આદિતા છુએ વા દોતક મકચી ખાદુલા યા બ્યાપકોન ખાલદક ને મંગા વાલની સમયો આબરાંગના મામંગના ચોમોતાન સુબુના નાંગો દે યા ખાલદકોન ચખાલા છખાંગની છાસોંગ રાંગો વાલની સમયો આફાલોનો ખાતાની નામેન ખેનબેની ઓછમ ઉનીગમન વાલની સમય રંગો આફાચીર એ બુરુંગ સંબ્રંગ રે એ આબરાંગ આની રાંખો દકચા Plak obosrangko chanchisa achkrang nokrangko rikaha. Nokachik ndak ple dalbegipa nok ongen chmoba. Sakprakprakna swalgaman kuturirang dongja. Nokni ma phasan duno tusia aru una agrede. Baksa barma gemmakan nokrama aru dongra mausa tusi toka. Mongsong bate nokme chkrang. Miasa biserang adita dalbahon nokpan tusia tusi ronga. Achik chatni ya mongsong batkaba nokpa nokachik tao dongang jaingaha. Aru wako thangbangi rupangna anching achik. Sakantini kaana nanggapa kham mongsong mota. Hai anching plakan. Acik rangni dak pebal aru gemangin gepa cinangku tangir pengna coton kapa gepa rong pana.
1: Nasimang nukka cik ba acik rangni nukrkani bewal rang. Yani gemen dipak en marakni agan talat deo naniku kena suaha. Dedeksani zamano prungnisni kolachi yongahan Bollywood Melody program ku kena nguskana matgen. Ian Akashwani Tura.
2: Juga mana sahaja lewat duduk kontak ini sekarang.
3: Plus F cincu ni ngaji mai.
2: Ya plus F ni kemen on tiga tanah nama ingin mah.
3: Nama siapa? Jen salon a cah ni rangko cahon. BN ko lakat kepa, mangrakat kepa, aru cuong kepa vitamin rang dongja on. Mandeni cancian ko belgriata, aru BN bimang kuman mata. Uni kemen sa cah ni rangko breon plus F cincu nang kepa ko sa brevo. Uno vitamin aru iron gnang. BN bimang ko mangrakat na aruan sing baljoke rakina geta cah ni bos curang ko breon plus F ni cincu nang kepa ko sa brevo. Ya ko Commissionerate of Food Safety Meghalaya Shillong ni geta uyatenga.
4: Mandi dong ama, angan nak simang ni booth level officer, hajar ni kau tobel sini SIR ni voter enumeration nari batam.
5: Oh, unara angan ramai kudak na nanggen.
4: Dak na nang ni rang dia altu aba. Kak siapa yang nak ni gimana si rakyat ni rang omong jawa rang kunien ba? Enumeration form mo gapat ya soi kakpo. Aro baby kita yang nak mabat hari dapat nangan ni rang dongo dia angan uyat pabo.
5: Mai tak kebat hari dapat ni rang.
4: Jika esok ni bimun rang kudeng tangat tani, nak ni bimun segwalani, nak ni nukun ni jutang kepa mandirang, ba ketal buat pun amat kepa mandirang ku sikat amat gen.
5: Altu ade, ni bayar mai nagam cata.
4: Electoral roll lo kakhet kaba bimuk ko sega tanera a songo songdong kham kaba mandirang na antang tang ni bul ko jakhalle bot pu na aru jakkatele sasun ka ni bulrang ko mangrak patan tak chakken
5: o dakko de ngai jo
4: mathelani nak ni bakar mani na
6: bel rang hajak ni khok tok besin ni asan na siman no konari bang odi wa mukolam chakso go aru nak ni bota di tarang ko namini ruko iar kom ko gapat po aru electoral roll lo kakhet tonge ketal guya tanirang dong ode kapation bo mai ba agan thalat tanirang ko nang ni ke ode andan khana man go pa voter helpline बरसास को बंगा जीरो नकल काबो वोटर हेल्पलाइन ऐप को डाउनलोड काबो बा voters.eci.gov.in वेबसाइट न नपांगे निबो उनाग्रेबन आ www.ceomeghalaya.nic.in वेबसाइट न नपांगे निना गतबमन गे नंगनी फुनाने नंगनी फुरांग नंगनी बक्कमानी गमसापिया याखु यातकपा चीफ इलेक्टोरल ऑफिसर मेघालय
1: इयान आकाशवाणी तिरा Semua itu pernis ni kulaci yang aha aganat kemen kita ye semua itu nasimang Bollywood Melody programu dungtan dungtan Hindi film ni kita rangko pernis chat baju nak nasus kana mungkin sekarang bao saat kun mafia film ni kita kok nang ceng nama mungkin One Clinton carry on ni rangkapa git gitung inga oh mama